0: mày ra đâu mày có mày bán đi ta cho tôi cả cho có đâu lê lì lô gà bà rù tôi bán cho bà bà tôi để cả cho có đâu lê मिलो तामा लैमा नाइर खाना गुन्जुराउन पर्छ करमाले साथी तारा सुधार रर लेखेर ल्याउनु पर्छ करमाले
1: दर महिनामा तिम्रो कोखमा छ छ महिनाको करे हे महिना